0: 다 기랑게 제조 제시 나로리야 잠자 망부 싶으시 되나 모르발라 다 기랑지 뭐네 슈비이나 잠자 가게 놀아 밥슈르 지나
1: 나세다 들으자 그베면에 신나 그베게 수교게 잠자 강가 다 소소기 부르나시 체메제데 디야부 피기 야오메스 근데 간제메 나 체니게다 간다 나 체제기 셰스로 체스니 코나르조 다 그들로 그래 무 망부 체니 어디 양무 망부 시다제 마토니레 요리 다 간제지 이양 간다 나 체베쇼 인지 민지 잠제디 고에 부슈고 예 부당도요 봐 원데 수야기다 디코브라니 로얄데 베기 다 이나 코브라니 얘기가 제단레 왔다라니 Tā tīnne kī nē shē tījē nā rō nē yīn jī mī chīk dāṃ sē nā tūnyēn dēn bē shē chī dāṃ sē nā Tā tāndā ngā dzū kī nā nī rō kī tē tīng rī khuī rā sāi mī chū sō ngā Tī rū tā ngā ngā dzū chē sō chē shī kī lē mī yōng jē bē kī nī mbō shē jī chū rī sēm sō sā yā shē jī sō yō rā Tā tī kū mē mī nā jī bā chā shā nā dzām tū tōm nā tījē nā rō nē tūnyēn chē shū yō dzām jī tī rī shā Jīng nī jē bā chā shā nā shī gā jī kū bā rā nī kī pā yū rī lā 아니 이 내시는 잠재니 마치 난 저도 저도 최신 미강로게 된적이 정보 매번 안 믿단 저 저와 강지 매번 제적이 셰드 마스 근데 나나서 강로 저도 최신 레미신이 강로 야 서유물 진제 고난 졸라 안 대박이 잘라서 제야스는데 제제 내게 또 강가 제가 지물어 다들 이거는 집 아시는 셰드 잠만베 되게 내게 되게 찾아로 다 tūnyī chīm shīb chīrī shā, tā yīyā sō kōtsū yā o shē tī nē chē chē yīn.
0: Lō pāsān chī shī lā tā kīrāng kī chū rīr pī wē mīn tū yī shī bē lū shē tī kī tā zān bē gyurīm tī kī chīk sōng tū yī sāng bā ngū nē sīm kū yī cē mī shī tēp chōng lā. Tā tī rīng kī lē sē nāng lō lī yī nē lū shē tī kiār tōng shī shū yī, lēng kē chū tū lū lū ngā nē sē nā yō shū.

0: ऐसे बाजल ता जिक से यूं रोया लो या यूं अ तेज़ा में बने ता तंदे तीरिं तंदे आ हा कोबा अंकाशिन युवे तिंजे जी गुरिम जी गुई ओरबा ता जिक किरांग के तंदे शे साब सुवे गुरिम नालो लो या शे साब तिंजे की केजू रची आ कंजे जी लो या जुगुई ना
1: लेसे ता तिंजे से नशला सोसो के सुयूं रिंग ने रिं तंदा में बे शबे जला तो ये की रिं तंदे हा कोबा ने चेजी ता तिंजा शे खारे सुने ले ता शे दी नंबर दी सुजुरिंग सुजुरो यारा रेशा यिया तोपि युगो तांजे सुजुंग रो यान दी कंजेस शे दी नलो लुगु दो नजु सुजुंग रो यान दी नंबर कंजेस तों दी मिशिन बेला पा न्यम जु छु दो ओ दी रेशा दी सोंजा नजु थालो रारे थालो रा नजु तांदा कुबरानी दी छुआ खलु नजु की खलु खलु की शब्दो रा सोया की Sheeran Soyaki, Babjanan Soyaki, Dizhi Chol, Kukup Chol. Tila Ajik Bati Nyanyi, Ani Kalu Yimba Chasha Nga Na Zhu, Kata Bati Sujuri Nga Na Zhu, Bati Kenchibur Shena Zhigi, Nga Na Chisha Dere. Tadi, Ngoyle Yimba Chasha Nga Zhu, Bati Dirwa, Kalu, Dine, Nga Zhu Ki, Jamne, Lingbu, Yangqing, La Sobo, Dinde Ki Chona Zhi Ma Zhu. Dine Nga Na Shabzhu Jebzhu Zhamba, Nga Zhu Nam Yu Ki Shee Shabzhu Na Lo Ki, Nga Shuk Chimbu Da, Andrei Medu Zhamba, Namba Sabo Chikan Dizhi Soko Do. O Andi Sheje, Talu Nga Kalu Ki Shee Soyo La. Onde se deixa. Tem nego, mas tinha da tinsangue, se isso é capjo da, tá se isso é queijo, se tanjo ganho queijo, vou deixar daí. Lenga pitchasha, lesrecha. Tá no meu nome zugi, chogo chomo nem som dois na base da do, também da né, já que tá da né, já. Ganho se isso e se tá no meu rinji cara, me ganho tá assim, se tá. Quando há de pitchado. Né não dá. Ninha. 로얀 직소 세배 규정 나로로 칸고 춘추지 나로로 로얀의 삽소문 근데서 최고도 수도 잠바 내는 내시는 계시 시에디 나로로 땡케기 지지 주여 봐 땡케기 시에 따니 주여나 나로 소수기 삽소문기 삼루 차공기 충무시나 쪽이 어 도스르자 다 배샤샤는 안주들이 시에지 파유 시그즈기 시에지 어야 다 파유 시그즈 나로로 수술하죠기 내추기 시에다 배우 시기도 나로 잖아스레스 제 지제 뭐 아직 토지 진나 가르가르 지 통지 텐조 어 전제 지 거장 시조 지 시조 타데 계속 보유 심해 지 민예도 삼바 오 시엔데스 도 삼사로 좀 마시기 시디 때백이 촌나다 나와 전제 링 말이 타 이양 시디 가장랑을 보유 스티제 시디 고네 고부투기 밥자랑게 짱마 제제 시생 매바 시단 단에 매는 타디 나로 잠녜 지네 자도 저기 시시진에 자도 링부진에 기 자단 빛지 되는 자마 디나로 오 나는 엄마 보이드네 디도 좀 내도 내 사서 코로소소를 니게 전화를 해야 되러 와 먼저 리베 나로로 디 통용으로 막 내면 해서 되게 어디 지도 자마 다 시에디 시에디라는 때베 다 배차시는 건 저기 그다 지금 지냐니 시에 보이스니 시에진 무슈요 말 이내래 시에니 니 주나로로 삼만 자 주다 저소 리베 나로 코르교기 맞아 주 통용으로 어언 됐어요. 세상 그분은 일단은 세수에 카드로 어조들이 자당랑 장마 체제 세수인 매봐 세 단위 매부 체제기 세수해야 돼. 어언 됐어요. 근데 조직이 수교를 해야 되나로 누야 어디